ડરું ન જાય છે મારી રસોના, નશા પાણી ની કરાના દાદા દીદી, નશા પાણી ની કરાના દાદા દીદી, બોલું બાતી હલબી ઓડિયા બોના નો બાતી, તું મેં કે ધક્કા મારી રસોના ને મય તો સાંગે છે, મય તો સાંગે છે, મય તો સાંગે છે મારી રસોના, મારી રસોના ગીત બોનન વાતી, મોચના માય જય દેવ વિશ્વકર્મા, મોચના માય જય દેવ વિશ્વકર્મા, બોનન વાતી, તુમ કે દકન રેડિયો સ્ટેશન ઘર ને દકા, મય તો સાંગે છે, સાંગે છે, સાંગે છે મારી રસોના, હાલ ભી ગીત કે ઓડિયા બોનાન, ઓડિયા ગીત કે ભોતરી બોનાન, ભોતરી બીત કે છત્તીસગઢી, કાય સુંદર છત્તીસગઢી, સબ લે બોળિયા કાય સુંદર, મય તો બોલે છે, મય તો બોલે છે મારી રસોના, આસન આસન ગીત મન કે, રીતિ નિયમ કે ગીત મન કે, અમુસ તિયાર નાવા વેરા દિયારી, ખાવન કાય સુંદર પાસ સુંદર, બોલતે રતો રાય પૂરબાની, મન શીખતે રતો રાય પૂરબાની, કે શીખુન ભાતી રે મારી રસોના, પૂરબાની ચો નીતિ મન કે, ની ભૂલકુન ની ભૂલકુન આંતરાય,

ટોકરી બોડું બોળાય તું મચો કાજે મારી રસના મોય તો આને સે મોય તો આને સે આગે રની કિલો મટન એવે હોલી આગે રોલી સોલી પહેલી એવે કિલો મટન હોલી આગે રોલી સોલી પહેલી એવે કિલો મટન હોલી સબકે તો મત દખેંદે.